0: સત શ્રી અકાલ, કેમ છે સિંગાપોર? સારું છે.
1: નો નો ટોકિંગ અલાઉડ. સિર્ફ મ્યુઝિક બોલેગા. બેક ટુ બેક ગાને ઓન્લી ઓન મસ્તી મ્યુઝિક કેફે.
2: રેડિયો મસ્તી 24/7 લાઈવ, અ પાર્ટ ઓફ મસ્તી મીડિયા નેટવર્ક સિંગાપોર. ચેક ઇટ આઉટ.

એ જય માતાજી. માતાજી ને હમ કહીને કહું છું કે વા ફરે વાદળ ફરે ને વાયરો ફરે, પણ એક વાર બોલ્યા પછી મારા મિત્રો આ મિત્રો કદી ના ફરે કે હા.